0: You're listening to Chill with Neha.
1: नमस्ते ऑकलैंड, मुश्किल वक्त में सिंग्स फ्यूनरल सर्विसेज आपके साथ हैं।
2: ये ऑफर करते हैं कंप्लीट फ्यूनरल पैकेज सिर्फ $4,299 से।
1: इस पैकेज में शामिल है ट्रांसफर्स, एम्बामिंग और सर्टिफिकेट, ग्रोवनर कास्केट, लाइव स्ट्रीमिंग, एक घंटे का चैपल सर्विस, क्रिमेशन या बुरियल, डॉक्टर सर्टिफिकेट और डेथ सर्टिफिकेट अप्लाई एंड प्रोड्यूस करना, ओवरसीज रिपेट्रिएशन अवेलेबल है।
2: ये विन्स अप्रूव्ड है, ऑकलैंड रीजन के लिए वैलिड।
1: ऑकलैंड के बाहर के लिए कॉम्पिटिटिव रेट्स के लिए कॉन्टेक्ट करें शलिन सिंह को 0272929776। टर्म्स एंड कंडीशंस अप्लाई।
3: मम्मी मम्मी, एयरफोन कान माथी निकाल जरा।
4: અરે
3: કેટલા વર્ષથી નવું ઘર કરતી હતી, આપણે લઈ લીધું ને ઇન્ડેલેબલ વાળાનું નવું ઘર।
4: તું કેટલો સારો છો દીકરા।
3: મમ્મી નવું ઘર છે, સાચવ જરા, બધું અહીંયા વેરવિખેર પડ્યું છે।
4: તમે ઝેન્ઝી વાળા ઘડીમાં કામ કરાવો છો, હે ભગવાન।
3: મમ્મી,
4: ઘર બનાવવા વાળાનો ખૂબ ખૂબ આભાર।
3: ધન્યવાદ ઇન્ડેલેબલ હોમ્સ।
2: ન્યુઝીલેન્ડ કે મોસ્ટ ટ્રસ્ટેડ ઓર એક્સપિરિયન્સ સબ ડિવિઝન એન્ડ બિલ્ડિંગ સ્પેશિયલિસ્ટ ઇન્ડેલેબલ હોમ્સ। ફોન 0800 233 111।
5: લુકિંગ ફોર that unforgettable holiday in paradise? Fiji Airways is on sale now. Fly to Fiji from just $309 one way, or enjoy a stopover in Fiji on your way to epic destinations like Samoa from $305 one way, Tonga from $319, Tokyo from $635, Singapore from $699, and Hong Kong from $669 one way. Book now at fijiairways.com or call your travel agent. Conditions apply.
6: Want to go halvesies with Mercury? Just sign up for electricity and add broadband, mobile or both, and we'll give you 50% off your monthly broadband and mobile plan for 12 months. Terms and eligibility apply. Broadband availability may vary. Mercury, bring the buzz.
7: Chill with Neha.